કાર્યક્રમ ગ્રામ જગત સોનેર સભે શ્રોતા દગડીઓ કેમી આપુ દગડી પ્રેમક નમસ્કાર શ્રોતાઓ પર્વતીય ક્ષેત્રોમાં ભેડ પાલન ગ્રામીણ અર્થવ્યવસ્થા ઓર આજીવિકા પ્રમુખ સાધન છું યો કમ લાગતમાં ઊન માંસ દૂધ ઓર ખાદ જસ બહુમૂલ્ય ઉત્પાદ પ્રદાન કરની પહાડી જલવાયુ ભેડોંગ લીજી અનુકૂળ હોની ઓર યો કિસાનો કે આર્થિક સુરક્ષા ઓર સ્વરોજગારક એક સશક્ત માધ્યમ બણું પહાડોમાં ભેડ પાલન ચરવાહે ગરમીઓક મોસમમાં લગભગ 6 મહિનો આપણ ભેડું કે લીપે ઉચ્ચ સ્થાનોમાં જ્યાં ઘા જ્યાદા હું યા બુગ્યાલોમાં ચરોણક લીજી લી જાની ઓર સર્દીઓક મોસમમાં બરફબારી શરૂ હોણ પર વાપસ ઘાટીઓમાં ઓર ગૌનુક તરફ લોટોની યો પ્રણાલી ભેડું કે પ્રાકૃતિક ઓર પૌષ્ટિક આહાર પ્રદાન કરની પહાડોમાં બહેતર ગુણવત્તા વાલ ઊન ઓર માંસ પ્રાપ્ત કરણક લીજી ભલ નસ્લુક ચયન કરણ બહુ જ્યાદા જરૂરી છું ભારતક પહાડી ક્ષેત્રોમાં સ્થાનીય નસ્લુક દગડ દગડ ઊનક ગુણવત્તા સુધારણક લીજી ઓસ્ટ્રેલિયન મેરીનો જસ ઉન્નત નસ્લુક લે પ્રયોગ કરી જાણ છે ભેડું કે બારિશ ઠંડ ઓર જંગલી જાનવર કો બચવું બહુ જ્યાદા જરૂરી છું ઉનર આવશ્યક જગ હવાદાર સુખી ઓર સાફ હોણ જાય પર્વતીય ક્ષેત્રોમાં ભેડું મુખ્યતઃ પ્રાકૃતિક ઘાસ ઝાડીઓ ઓર પેડો પત્તીઓ પર નિર્ભર ધરી જાણ પહાડો ઠંડ જલવાયુમાં પાલી ગઈ ભેડું બટી બહેતરીન ગુણવત્તા વાલ ઊન ઓર પૌષ્ટિક માંસ પ્રાપ્ત હું ભેડો મલમૂત્ર ખેતો લીજી એક ઉત્કૃષ્ટ જૈવિક ખાદક રૂપમાં પ્રાપ્ત હું જેલ કૃષિ ભૂમિ ઉપજાઉ બણું ઓર અન્ય પશુ તુલનામાં ભેડું કે સંભાળણક લીજી કમ શ્રમ ઓર કમ જાગક આવશ્યકતા હું પહાડોમાં પલાયન રોકણ ઓર ગ્રામીણોક આય બણવણક લીજી સરકાર દ્વારા લે ભેડ પાલન કે બઢાવા દઈ જાણ લાગરો એક તહેત રાજ્ય સરકારો દ્વારા ભેડ બકરી પ્રજનન કેન્દ્ર સંચાલિત કરી જાણ લાગરી ઓર કિસાનો કે ઋણ ઓર સબસિડી અનુદાનક સુવિધા પ્રદાન કરી જાણ લાગરી યદી આપુકલે અગર યો ચીજો લાભ લેણ ચાચા તો આપણ નજદીકી પશુપાલન વિભાગ બટી સંપર્ક કર ભેર યોજનાઓ વિસ્તૃત આપુ જાણકારી લઈ શકશા ઓર લાભ પ્રાપ્ત કર શકશા શ્રોતાઓ ભેડ પાલન સમાજક આર્થિક રૂપ બટી કમજોર વર્ગો આજીવિકા એક મહત્વપૂર્ણ યોગદાન દઉં પશુપાલકોમાં ચરવાહે સબસે એમાં જો હુની ઉ ગરીબ વર્ગ હુની લાભાર્થી રાજ્ય પશુપાલન વિભાગ ભેડ વિકાસ નિગમ ભેડ સહકારી સમિતિ યા વ્યવસાયિક કિસાનો સ્થાનીય તકનીકી વિશેષજ્ઞો બટકો પરામર્શ કર ભેર યોજના તૈયાર કર સકની યદી સંભવ હો તો લાભાર્થીઓ કે આસપાસક પ્રગતિશીલ ભેડ પાલકો ઓર સરકારી કૃષિ વિશ્વવિદ્યાલયો ભેડ ફાર્મો દોરા કરણ છે ઓર ભેડ પાલનક લાભ લેણ પર ચર્ચા કરણ છે ભેડ પાલન બટી ભલ વ્યવહારિક પ્રશિક્ષણ ઓર અનુભવ બહુ જ્યાદા લાભકારી હોલ રાજ્ય સરકારક પશુપાલન ભેડ વિકાસ વિભાગ બટી ભેડ વિકાસ બોર્ડક પ્રયાસો બટી ગામમાં સ્થાપિત ભેડ સહકારી સમિતિયા સભે સહાયુક્ત સુવિધાએ વિશેષ રૂપ બટી જીવિત પશુ ઓર ઊનક વિપણન પ્રદાન કરની ભેડ પાલન શરૂ કરણ એક છોટ કૃષિ વ્યવસાય ઓર ગૃહસ્થી વ્યવસાય સ્થાપિત કરણ સબસે લાભદાયક તરીકો મની એક હસકું ભેડ પાલન શરૂ કરણ એક લાભદાયક કૃષિ વ્યવસાય હસકું સહી યોજના બુનિયાદી ઢાંચે ઓર ભેડું પ્રબંધનક તરીકો બટી ભેડ કુએલ આકારક ફાર્મ બટકો ભલ તરલ પલ બળ સકની સહી નસ્લુક ચુનાવ કરણ સ્વાસ્થ્ય ચારાગાહ બનાય ધરણ આપણ ઝુંડક વિસ્તૃત રિકોર્ડ ધરણ ઓર ઉત્પાદક ભેડ પાલન વ્યવસાય સ્થાપિત કર સકની જો ઊણીવાલ વર્ષો તક માંસ ઊન ઓર પ્રજનક લીજી ઉપયુક્ત ભેડ ઉપલબ્ધ કર સકની ચાહે આપુ આપણ ઘરક નાન ઝુંડ બટકો શરૂઆત કર શકશા યા ઠૂલ વ્યવસાયિક ભેડ પાલન વ્યવસાયિક યોજના બના સકની સાવધાનીપૂર્વક પ્રબંધન ઓર નિયમિત રિકોર્ડ ધરણ દીર્ઘકાલિક સફળતા
कुंजी होल। पहाड़ों की दृष्टिल भेड़ पालन आजक वक्त में स्वरोजगारक लीजिए किसानों के लीजिए आय के एक उत्तम स्रोत हो सकूँ ये लीजिए हमके अधिक से अधिक अपन गाँव घरों में एक व्यावसायिक तौर पर भेड़ पालन के अपनौन चाहें।